કેમ છો મિત્રો? હું છું ખુશી પારેખ અને તમારું સ્વાગત કરું છું ગીતમાળાના આ શોમાં. આમ લાગે છે આશીર્વાદભાઈ છે ને નવરાત્રિની શોપિંગ કરવા ગયા છે, એટલે એમનાથી આજે અવાયું નહીં, તો હું આવી ગઈ છું તમારા મનોરંજન માટે. હા, નવરાત્રિને અમુક જ દિવસ બાકી રહ્યા છે, રવિવારથી નવરાત્રિ ચાલુ થાય છે. તો હવે જે સ્ત્રીઓ એમ કહેતા ને કે મને ઘૂંટણમાં દુખે છે, મને કેળમાં દુખે છે, એ બધી સ્ત્રીઓ હવે ચાર ચાર પાંચ પાંચ કલાક નવરાત્રિમાં ગરબા રમશે. હવે તો આપણે એ વિચારવાનું છે કે નવે નવ દિવસ કયા કયા અલગ આઉટફિટ્સ પહેરવાના. ઓહો, બહુ જ ટેન્શન છે. તો હું જ્યાં સુધી એ બધું ડિસાઈડ કરું, તમે આ એક સરસ મજાનું ટેટોડો સાંભળો.

0: મારે સૈયરની સંગાત ટેટુડો લેવો છે. ઉઠાવો તમારા ફોન અને અમને વોટ્સએપ કરો 0716137803 પર જો તમને મજા આવતી હોય.
1: You are listening to Geet Mala. You are listening to Geet Mala. Thursday 6 to 7 PM. Thursday 6 to 7 PM on Lotus FM.
0: You are listening to Geet Mala with your very favorite RJ Khushi.

0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
1: Navratri is here, and so is the color, sparkle and celebration. The brand new Navratri collection has just arrived at Jayashree's Rivaj. Shop stunning festive looks in-store and online now, where tradition meets fashion. Jayashree's Rivaj.
2: We're still not going to tell you to put a spring in your step or some like that. We know most days your biggest cheerful moment is missing a pothole and making it home in one piece. So, we've decided to extend our spring wheel promotion by another week. Log in to zabet.co.za today for your chance to win cash, free spins and other great prizes. Yes, these daily rewards are great, but the real big prize is going into the draw to win 120,000 rand. Visit zabet.co.za to have more fun this spring. Zabet, roll with us. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. All games are fixed odds betting events. NRGP 0800 006 008. T's and C's apply.
0: You are listening to Geek Mala.
3: You are listening to Geet Mala with your very own Khushi Parekh. Aasha karu chu ke tamne maja aavti hashe. Tame atyare sambhadyu kidi bichari kidli re. Samadvama boch funny lage ne ke kidi na laganya levata che ane jaan ma makoda ane panchi ne bada aave che. પણ આ એકચ્યુઅલી એક મેટાફોરિકલ ભજન કે ગરબો કહી લો તે છે જે લખ્યું હતું ભોજા ભગતે 18th-19th century માં. તો ઇન ધીસ ગુજરાતી સ્પિરિચ્યુઅલ પોએટ્રી ધ એન્ડ રિપ્રેઝેન્ટ્સ ધ ટાઇની ફ્રેજાઇલ હ્યુમન સોલ વિચ ઇઝ કોલ્ડ જીવાત્મા. Navigating a massive universe, the wedding procession, which we call Jaan, symbolizes the soul's ultimate journey or transition through life towards salvation and union with the divine, which we call Paramatma. To life ma to upar niche thiyaj kare, life ma badu bo aave, badu sahan karu pade, ena decisions leva pade, tyare jene to life jivai. To aaj no suvichar pan e ritno chhe. મહેનત એ જ એવી ચાવી છે જે દરેક તાળું ખોલી શકે છે. મહેનત એ જ એવી ચાવી છે જે દરેક તાળું ખોલી શકે છે. સમય કેટલો પણ કઠિન કેમ ન હોય, જો તમે સતત પ્રયત્ન કરતા રહેશો તો જીત તમારું નસીબ બની જશે. સો ધીસ ટ્રાન્સલેટ્સ એઝ યોર હાર્ડ વર્ક ઇઝ the key with which you can open any lock, and if you are disciplined enough, then you are sure to get somewhere. What a beautiful suvichar. To kidi na laganya levai kya ave me jem kidu tem life ma upar niche to avyaj kare. To aaj e biju geet che Muralidhar ekdam bohut bohut saras geet che je saras majana movie ma thi levayu che jenu naam che Dhapkaro.
4: મારું મન કહે છે કે તમને કંઈ નથી થયું, કે એક દિવસ તમે આવશો અને આ ચિઠ્ઠી તમને મળશે.

0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
1: You are listening to Geet Mala. હું ખુશી પારેખ તમારું સ્વાગત કરું છું ગીત માળાના આ શોમાં. આશા કરું છું કે તમને ખૂબ જ મજા આવતી હશે. તો સમય થઈ ગયો છે આપણા ઉખાણાનો. તો આજનું ઉખાણું આ રીતના છે. ચાલે પણ પગ નથી, કાંટા પણ છે પણ વાગશે નહીં, વાગે પણ દુખશે નહીં, દુનિયા એના ઇશારા પર ચાલે છે. પાછું રિપીટ કરી દઉં. ચાલે પણ પગ નથી, કાંટા પણ છે પણ વાગશે નહીં, વાગશે પણ દુખશે નહીં, દુનિયા એના ઇશારા પર ચાલે છે. બોલો એ વસ્તુ શું છે? તો મગજ પર જરા જોર આપો અને અમને બતાવો કે વસ્તુ શું છે. હું વેઇટ કરી રહ્યું છું તમારા સાચા જવાબના. તો અમને વોટ્સએપ કરો ને ત્યાં સુધી સાંભળો આ બ્યુટિફુલ બ્યુટિફુલ ગીત સલીમ સુલેમાનનું બાય આદિત્ય ગઢવી.
2: કોઈએ કવિને પ્રશ્ન કર્યો કે કવિરાજ, આ દુનિયાની બધી નદીઓ અમે જોઈ છે, દુનિયાની કેટ કેટલી નદીઓના રંગો અમે જોયા છે, પણ દુનિયામાં ક્યાંય કોઈ નદીનો રંગ કાળો નથી જોયો. આ યમુના એક જ એવી છે કે જેનો રંગ કાળો છે. આ યમુના કાળી કેમ છે? અને ત્યારે એ કવિએ જવાબ આપ્યો કે જે દિવસે કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા ગયા અવતાર કાર્ય પૂરું કરવા માટે થઈ, તે દિવસથી આખું ગોકુળ, રાધાજી, ગોપીઓ, માં યશોદા, એને એટલા આંખમાંથી આહુડા પાયડા કે એની આંખમાંથી કાજળ છે ને એ વહી વહી વહી અને યમુનામાં ભળી ગયા. અને ત્યારથી યમુના કાળી પડી ગઈ છે. ત્યારથી યમુના કાળી પડી ગઈ છે. મોરલીના સુર વાગે એટલે અહીંયા આખું ગોકુળ ઘેલું થતું.

મીરાબાઈ ને કોઈકે કીધું કે મીરાબાઈ તમે કૃષ્ણની ભક્તિ કરો એમાં વાંધો નથી, પણ તમે કૃષ્ણ ને પતિ કયો છો એની હારે અમને તકલીફ છે. અને ત્યારે મીરાબાઈએ કીધું કે દુનિયા આખીની સ્ત્રીઓ પોતાના પતિને પરમેશ્વર કહે છે, તો હું પરમેશ્વરને પતિ કહું એમાં વાંધો શું છે?

0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
1: What a beautiful, beautiful composition by Salim Suleiman and sung by Aditya Gadvi. Kanura. What a beautiful, beautiful song. મને જેવી રીતના મજા આવતી છે હું આશા કરું છું કે તમને પણ એવી રીતના જ મજા આવતી હશે. ઘણા બધા જવાબો આવી રહ્યા છે ને મોસ્ટ ઓફ ધ પીપલ હેવ આન્સર્ડ ઇટ કરેક્ટલી. સો આઈ વોન્ટ મોર એન્ડ મોર પીપલ ટુ સેન્ડ મી મેસેજીસ એન્ડ ટેલ મી હાઉ ડુ યુ થિંક ધ શો ઇઝ ગોઈંગ. આર યુ એન્જોયિંગ ધ શો? આર યુ એન્જોયિંગ ધ સોંગ્સ? એન્ડ આઈ વોન્ટ ધ કરેક્ટ આન્સર્સ ફોર ધ ઓખાણું.
2: Navratri is here, and so is the color, sparkle and celebration. The brand new Navratri collection has just arrived at Jayashree's Rivaj. Shop stunning festive looks in-store and online now, where tradition meets fashion. Jayashree's Rivaj.
0: You are listening to Geek Mala.

અમે મુંબઈ આ ગુજરાતી, અમે મુંબઈ આ ગુજરાતી, અગ મુંબઈ આ ગુજરાતી, અલા મુંબઈ આ ગુજરાતી. રામ રામ કરવાનું, હરિનામ જપવાનું, રહેવાનું મોજમાં ને ખાવાનું જોશમાં, વડાપાઉં મિસ

0: કે ડર્બીનો ઘોડો આયે જાજુ અને દોડઈ થોડો
1: જ્યારથી મુંબઈમાં ગિરગાંવ ચોપાટી છે
0: ત્યારથી જ મુંબઈમાં વસ્યા ગુજરાતી છે બોસ
1: સબકા ભરોસા બચ્ચે
2: મુંબઈ કા સકાય બોલા મુંબઈ કેમ છે ભૈલા મુંબઈ
3: ક્યા ગરમી હે રે
2: મુંબઈ
1: હા મેરી જાન
0: કોણે કહ્યું છે કે નેતાઓ જોઈએ
1: ના ભાઈ ના શાંતિ જોઈએ છે
0: શાંતિ જે આપે એવી બાઈ અપાવો
1: કાંતાબેન ઓ કાંતાબેન
0: પ્લીઝ કરી આવો
2: મુંબઈ હળું હળું બોલા મુંબઈ ખાઈ પીને જલસા મુંબઈ
3: વોટ અ પ્લેસ બોસ
0: ચાલ ચાલ ચાલ ચાલ મેળવ ને તને મમ્મી રાહ જોય જ મારી ભાઈ પૈસા મોકલી દેજે હમ જેસ કે હા અસલા બિસલા
4: મુંબઈ ખાઈ પીને જલસા. અરે મુંબઈ છોડ, અત્યારે હું ઇન્ડિયામાં હતી અને સુરત મતલબ કે મિની મુંબઈ બની જાયેલું. સુરતનું ડેવલપમેન્ટ એટલા જોરો પર ચાલે છે કે તમે સુરતમાં તમે જાઓ જમવા માટે, ફરવા માટે, તમે બધી જગાએ તો ની જ જઈ શકો. એટલી બધી નવી નવી જગાઓ આવી છે સુરતમાં, ખાવા માટે એટલી બધી નવી નવી વાનગીઓ આવી છે. મતલબ જમવામાં ખાવામાં તો આપણે ગુજરાતીઓ ફેમસ જ છે, પણ સુરત મતલબ કે હવે કંઈ અલગ જ લેવલ પર જતું રહેલું છે. All right, so getting back to our Okhanu. The Okhanu was, ચાલે પણ પગ નહીં, કાંટા પણ છે પણ વાગશે નહીં, વાગે પણ દુખે નહીં, દુનિયા એના ઇશારા પર ચાલે છે, બોલો એ શું છે. Alright, so let's see who all has given us the answers. We have answers from Monica Himesh Govin, Maya Taylor, Anjana Solanki, Ratilal and Bhanu Ben, Rekha, Jaya Ben, Arush and Kayush Govin, Bhavish and Dina Harilal, Chandni from Effingham, Prabha Ben, Dhirajlal Prabhu. We have answers coming from Bipin Bhai from Effingham, Indira Desai. We have Vishakha, Nilesh, Diya, Mesuria answering us. Then we have Ramola Desai, Bharati Ben Desai, Geeta Ben Desai, Amrit Desai from Santon, Daksha Ji from Oakdean, Chandravati Ghiwala. We have Jagdish Bhai, Harshal, Himadri, Meera Ben Icharam from Los Angeles. Then we have Mayur, Yogesh, Krishi, Dhruti and Asha Popat. We have Mohini Karshan from Utneg, Jyoti Kalidas, Bhanu Ben, Ghumwant Bhai from Cape Town. All right, we have lots and lots of answers coming in and we have lots and lots of messages coming in saying that they are really, really enjoying the show. And I am so enjoying it too. All right, so what do you think is the right answer? Most of the people have given the right answer. And the right answer is ghadiyal. Ha, sahi jawab. To ghadiyal. Chale, ghadiyal chale. Pan ena pag nathi. Ema kaanta pan che, pan e kaanta apane vaagshe nahi. વાગે પણ છે, ઘડિયાળ વાગે પણ છે પણ આપણે દુખે નહીં, દુનિયા એના ઇશારા પર ચાલે છે. કારણ કે સમયના ઇશારા પર તો ચાલવું પડે ને બોસ. તો ચાલો સાંભળીએ એક મજાનું ગીત ને પછી આવશું પાછા આપણી સુંદર મજાની ગુજરાતી શાયરી પાસે.
5: યુ આર લિસનિંગ ટુ ગીતમાલા.

0: વચન દીધું એટલે પાડવાનું પાક્કું, મને વિશ્વાસ છે તમે મને ભણવા તો દેશો છો. ભણવા તો દેશો ને.
1: You are listening to Geek Mala. You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
2: You are listening to Geek Mala. હું તમારું સ્વાગત કરું છું ગીત માળાના આ શો પર. હવે આરંભ છે તો અંત પણ છે, તો આપણે આવી ગયા છે ગીતમાળાના આ શોના અંતમાં. તો જેઓ પણ નવરાત્રી સેલિબ્રેટ કરવાના છે તેઓને મારી દિલથી હાર્દિક શુભકામનાઓ. ભગવાન માતાજી તમને ખૂબ જ એનર્જી આપે અને આપણે બધા મળીને ગરબા રમીએ સરસ મજાના. નવરાત્રી જે એક એવો પળ છે જ્યારે બધા એક સાથે મળીને બધું ભૂલીને સાથે નાચે છે અને ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે. મને તો નવરાત્રી ખૂબ જ ગમે છે. તો ચાલો આપણે મળશું નવરાત્રીમાં, ત્યાં સુધી તમે એન્જોય કરો આ બોજ લાઇટ હાર્ટેડ એક સનેડો. સનેડો ના હોય તો નવરાત્રી પૂરી થોડી થાય. ઓલરાઇટ, સો આઈ વિલ સી યુ બેક વેન આઈ સી યુ. એન્જોય યોર ઇવનિંગ અને આપણે પાછા મળશું. હું છું ખુશી પારેખ, સાઇનિંગ ઓફ ફ્રોમ ગીતમાળા.
1: યુ આર લિસનિંગ ટુ ગીતમાળા.
3: પટેલ શાહ કે અંબાણી,
4: ઓલ ઓફ ધ રિચ ફોક્સ માન,
5: દુનિયા ભર માં કરે કમાણી, ખોટ ના ધંધા માં પણ નફો કરે, કે ખોટ ના ધંધા માં પણ નફો કરે.

હવે સાંભળશું સમાચાર 7 વાગે અને ત્યાર પછી છે પ્રસંગી રાધે ફોર ટોક એટ 7. સો વી ગોના લિસન ટુ ધ ન્યૂઝ એટ 7 એન્ડ ધેન વી હેવ પ્રસંગી રાધે ફોર ટોક એટ 7.